0: अमीरों के घर भूलकर भी मत जाना, हर चीज की कीमत बताने लगते हैं, हर चीज की कीमत बताने लगते हैं। हेलो
1: हेलो शबेल जी, गुड मॉर्निंग।
0: हाँ जी, वेरी गुड मॉर्निंग। नमस्कार कंचन भाई, कैसे हो?
1: बस बहन जी, बहुत अच्छे हैं। थोड़ा बाहर गए थे तो अभी अभी आए, और सुरेश भाई की बात चल रही थी, जो जोचाना से बात कर रहे थे। मैंने रेडियो चालू किया तो आवाज सुनी, और सुरेश भाई के घर से रेणुका बहन का जन्मदिन है आज, तो ढेरों ढेरों शुभकामनाएं। का स्वभाव बहुत अच्छा है। हम चोटीला मिले थे, हम गए थे वहाँ दर्शन के लिए, और वो भी आए थे तो सुरेश भाई ने मुझे कॉल किया कि कहाँ हो, तो मैंने बोला कि चोटीला है, चामुंडा माता का दर्शन कर रहे हैं। तो वो भी बोले कि हमारे घर से आए हैं सब लोग दर्शन करने के लिए।
0: जी
1: तो
0: जी जी, उस समय रेडियो में आपसे बात भी हुई थी दोनों से।
1: जी। और फिर उन्होंने जो निशाने भी बताया तो हम मिला, हमको मिले थे बहन जी और सभी भाई बहन थे साथ में
0: जी।
1: तो बहुत स्वभाव बहुत अच्छा है, और जीवन में तरक्की तो की है उन्होंने काफी। जो ऐसा ही घर संसार चलाए, और हमारे सुरेश भाई भी बहुत अच्छे परम मित्र है।
0: जी जी जी, चलिए बहुत अच्छी बात है। और कंचन भाई, आपके गांव के आसपास कहीं नारी निकेतन या वृद्धाश्रम है?
1: नहीं बहन जी, हमारे यहाँ नहीं है। इसका कारण है
0: जी
1: कि कोई भी ऐसा, कल आपने बात की थी कि एक ही बेटा हो तो ऐसा होता है तो क्या करे, तो
0: हाँ जी
1: हम सुलेख करते हैं बहन जी इसका
0: जी।
1: जो तू नहीं रखेगा माता पिता को, नहीं रखेगा तो ये सब माल मिलकत है, जायदाद है, जमीन है, ये सब गांव वालों को मंदिर बनाने के लिए या कोई अच्छा स्कूल बनाने के लिए देने वाले है, तो क्या कहता है बोल
0: जी।
1: तो फिर वो है ना, वो आ जाता है बहन
0: जी, जी, जी।
1: अपने की नहीं मैं रखूंगा
0: जी जी जी।
1: हमारे नहीं है बहन जी, इसका कारण है कि हम सुले कर लेते हैं, करवा लेते हैं
0: जी जी। बहुत अच्छी बात है।
1: हाँ जी जी।
0: तो आज का विषय है कि जिंदगी में तूफान आना भी जरूरी है, तो ही पता चले कि कौन अपना, कौन पराया, कौन साथ दे रहा है, कौन साथ छोड़ रहा है।
1: ये तो है न, सभी को लागू पड़ता है। सामने हमारा संबंधी है, कोई जीवन में कोई मुश्किली आए, दुख आए तो हम न जाए, और कोई खबर अंतर भी न पूछे, तो हमारा हमें भी ऐसा आने वाला है सुख दुख, ये जीवन में होता ही है। तो हमारे, हम नहीं जाएंगे तो हमारे वहाँ कौन आएगा, कोई खबर अंतर भी नहीं पूछेगा। और दूसरी बात कि हमारा व्यवहार, हमारा स्वभाव, हमारा कोई हमें कोई समाज में कोई बातचीत होती है तो हमें जाकर उसको सुले से लाते हैं, तो हमारा बहुत अच्छा जगह मिलती है बहन
0: जी।
1: समाज में जाते हैं, कहीं जगह पे जाते हैं तो इधर आओ भाई, इधर बैठो, इधर बैठो, वरना हम ऐसा करेंगे तो हमें कोई बुलाएंगा भी नहीं, जाने दो नहीं इसको। तो ये बात है बेटी, मैंने तो ये बता।
0: चलिए कंचन भाई, बहुत बहुत आभार
1: जी दे।
0: जी। और देखिए प्यारे श्रोता बंधु, अभी भी आपके सामने थोड़ा सा समय है, आपके पास आप अपनी राय व्यक्त कर सकते हो कि मुश्किलें आती है तो कौन साथ देता है, कौन साथ छोड़ देता है। तो ये बहुत ही सुंदर विषय है कि मुश्किलों में साथ निभाता है वो ही अपना है, और जो हाथ ही छोड़ देता है, और छोड़ते हैं अक्सर, जैसा कि बताया हमारे बहुत सारे श्रोता बंधुओं ने कि जब हमारे पास काफ़ी कुछ होता है तो लोग अपने आप बिना बुलाए भी आ जाते हैं। हेलो।
2: हाँ दीदी भाई, सुरेश भाई जटाना से।
0: हाँ जी सुरेश भाई जी, बहन जी आ गए?
2: हाँ आ गए, मैं देता हूँ उसको, कोई बात नहीं, गुजराती में बोलो।
0: વાંધો નહીં, હું બોલીશ ગુજરાતીમાં.
3: હેલો,
0: નમસ્કાર જી, સ્વાગત, બહુ બહુ સ્વાગત તમારું અને રેડિયો મધુબનમાં, ઓર જન્મદિનની ઢેરો ઢેરો શુભકામના તમને. કેમ છો તમે? રેણુકા બેન છે તમારું નામ?
3: એકાવન વર્ષ બેઠું.
0: અરે વાહ, 51 નું બેસ્યું કે 50 પૂરા થયા અત્યારે? ક્યારેક મળીશું તમારાથી. સાચી વાત છે, પરિવારની દુઆ જરૂરી છે. સ્વભાવ જેનું સારું હોય ને એમને દરેક ની દુઆ મળે. તો રેણુકા બેન, તમારો જન્મદિન કેવી રીતે આજે મનાવવાના છો? વિશેષ શું કરવાના છો?
3: શું મનાવું? તો અત્યારે તો કઈ વિચારી નથી. હવે સાંજે બાબુ આવે તો વિચારી, નોકરી ગયો છે બાબુ. સવારમાં મને કે મમ્મી હેપી બર્થડે ટુ થેન્ક યુ, બટ આ પગે લાગીને ગયો મને બાબુ મારો.
0: શું વાત છે,
3: સાચી
0: વાત છે. આવીશું ક્યારેક, હે ને? તમારા સંકલ્પ ચાલે છે તો જો સમય આવશે ક્યારેક તો આવીશું. જી જી. અને રેણુકાબેન, આજનો વિષય ઉપર તમે થોડી ચર્ચા કરશો, તમારી રાય વ્યક્ત કરશો કે જો જીવનમાં તકલીફ પડે ને ત્યારે આપણા પણ પરાયા થઈ જાય છીએ, અને જ્યારે જીવનમાં બહુ સુખ સમૃદ્ધિ હોય ને ત્યારે પરાયા પણ આપણા થઈ જાય છે, આપણા આગળ પાછળ ફરે. શું કહેશો તમે? તમારા જીવનમાં ક્યારેક એવું થયું કે દુઃખમાં કોઈ તમારો સાથ છોડ્યું, કોઈ તમારો હાથ પકડ્યું, તમારા સાથે ક્યારેક એવું થયું?
3: ના, એવું કોઈ નહીં. મુસીબત આવે ત્યારે કેટલા માણસો આપણા હોય છે.
0: ચાલો રેણુકાબેન, બહુ સરસ. સુરેશભાઈ પાછળથી બોલે છે, સંભળાવે છે. જી જી,
3: એટલે મને ઓછું આમાં ઓછું પરિચય હોય ને.
0: ના, બહુ સરસ. જો બહુ સપોર્ટ કરવું જ જોઈએ મહિલાઓને, આગળ કેવી રીતે વધારવાનું, આવી રીતે જ વધે ને કે પરિવારનું સપોર્ટ હોય, પતિનું સપોર્ટ હોય, સાસ સસુરનો સપોર્ટ હોય, ત્યારે જ મહિલા આગળ વધે ને. તો બહુ સરસ, સુરેશભાઈનું સ્વભાવ પણ બહુ સારું છે. બહુ બહુ આભાર તમને, પુનઃ તમને જન્મદિનની ઢેરો ઢેરો શુભકામના.
3: બસ બસ, મારે તો એટલું સરસ, શાંતિ સરસ છે. બાબાનું, મારા હસબન્ડનું, બધાનું સારું.
0: બસ બીજું શું જોઈએ?
3: બાબાનું બધું સારું છે.
0: જી જી,
3: સરસ. પહેલા દુખાયો તો સુખાઈ ગયું. પહેલા જેવામાં પહેલા બાબા ભણતા હતા ત્યારે, ત્યારે અમે થોડું દુઃખ હતું. એટલા એના પપ્પા કામ કરતા હતા ત્યારે અમે દુઃખ હતું. હવે
0: તો મહેનત કરીએ ત્યારે જ આગળ વધીએ.
3: બાબા ને સંબંધ થઈ ગયો છે, બાબાની સારી છે, બહુ સારું છે. આ છોકરી બહુ સારી છે. અમારે ક્યાં ગામડામાં આવે તો કોઈ વાંધો નહીં, ગામડામાં રહીશ મમ્મી, કે કોઈ ચિંતા નહીં કારણે એવું બધું આપણે સપોર્ટ આપે છે.
0: બહુ સરસ, બહુ સરસ.
3: એટલી ભગવાનની મહેરબાની છે, ઉપરવાળાની દુઆ.
0: બિલકુલ, બહુ બહુ આભાર તમને, રેડિયો થી જોડાયા તમે, તમારી મનની વાતો કરી. ઓકે જી જી, આભાર. ઓર યહીં પર ઇસ વિષય કો સમાપ્ત કરતે હૈ, ઠીક હૈ ના? ક્યોંકિ વિષય તો બહુત હી અચ્છા હૈ, જિતની ચર્ચા કરો ઉતની કમ હૈ, લેકિન यहाँ पर हम एक ले लेते हैं ब्रेक, पुनः लौट करके आ रही हूँ, बहुत ही सुंदर गीत सुनेंगे, तो बने रहिएगा आशियाना में। यूं गई और यूं आई, सुनते रहो मुस्कुराते रहो रेडियो मधुबन।

0: ये तो है न, सभी को लागू पड़ता है। सामने हमारा संबंधी है, कोई जीवन में कोई मुश्किली आए, दुख आए तो हम न जाए और कोई खबर अंतर भी न पूछे, तो हमारा हमें भी ऐसा आने वाला है। सुख तो ये जीवन में होता ही है, तो हमारे हम नहीं जाएंगे तो हमारे वहाँ कौन आएगा, कोई खबर अंतर भी नहीं पूछेगा। और दूसरी बात कि हमारा व्यवहार, हमारा स्वभाव, हमारा कोई हमें कोई समाज में कोई बातचीत होती है तो हमें जाकर उसको सूले से लाते हैं, तो हमारा बहुत अच्छा जगह मिलती है बहन जी। समाज में जाते हैं, कहीं जगह पे जाते हैं तो इधर आओ भाई, इधर बैठो, इधर बैठो, वरना हम ऐसा करेंगे तो हमें कोई बुलाएंगा भी नहीं, जाने दो नहीं इसको। तो ये बात है बेटी, मैंने तो ये बता।
1: चलिए कंचन भाई, बहुत बहुत आभार
0: जी
1: जी। और देखिए प्यारे श्रोता बंधु, अभी भी आपके सामने थोड़ा सा समय है आपके पास, आप अपनी राय व्यक्त कर सकते हो कि मुश्किलें आती है तो कौन साथ देता है, कौन साथ छोड़ देता है। तो ये बहुत ही सुंदर विषय है कि मुश्किलों में साथ निभाता है वो ही अपना है, और जो हाथ ही छोड़ देता है, और छोड़ते हैं अक्सर, जैसा कि बताया हमारे बहुत सारे श्रोता बंधुओं ने कि जब हमारे पास काफ़ी कुछ होता है तो लोग अपने आप बिना बुलाए भी आ जाते हैं। हेलो,
2: हाँ दीदी भाई, सुरेश भाई जटाना से।
1: हाँ जी सुरेश भाई जी, बहन जी आ गए।
2: हाँ आ गए, आ गए, मैं देता हूँ उसको, कोई बात नहीं, गुजराती बोलो
1: वांदो नहीं हूँ, बोलीस गुजराती माँ।
2: हेलो,
1: नमस्कार जी, स्वागत, बहु बहु स्वागत तमारू अने रेडियो मधुबन माँ, और जन्मदिन नी ढेरों ढेरों शुभकामना तमने। केम छो तमे?
2: તમારું
1: નામ? એકાવન
2: વર્ષ બેઠું.
1: અરે વાહ, 51 નું બેસ્યું કે 50 પૂરા થયા અત્યારે? ક્યારેક મળીશું તમારાથી, સાચી વાત છે, પરિવારની દુઆ જરૂરી છે, ઓર સ્વભાવ જેનું સારું હોય ને એમને દરેક ની દુઆ મળે। તો રેણુકાબેન, તમારો જન્મદિન કેવી રીતે આજે મનાવવાના છો, વિશેષ શું કરવાના છો?
2: શું મનાવું, અત્યારે તો કઈ વિચારી નથી, સાંજે બાબુ આવે ત્યાં વિચારી, નોકરી ગયો છે બાબુ, સવારમાં મને કે મમ્મી હેપી બર્થડે ટુ થેન્ક યુ, બટ આ પગે લાગીને ગયો મને બાબુ મારો,
1: શું વાત છે,
2: સાચી
1: વાત છે, આવીશું ક્યારેક, હે ને, તમારો સંકલ્પ ચાલે છે તો જો સમય આવશે ક્યારેક તો આવીશું, જી જી। અને રેણુકાબેન, આજનો વિષય ઉપર તમે થોડી ચર્ચા કરશો, તમારી રાય વ્યક્ત કરશો કે જો જીવનમાં તકલીફ પડે ને ત્યારે આપણા પણ પરાયા થઈ જાય છીએ, અને જ્યારે જીવનમાં બહુ સુખ સમૃદ્ધિ હોય ને ત્યારે પરાયા પણ આપણા થઈ જાય છે, આપણા આગળ પાછળ ફરે, શું કહેશો તમે?
2: વિષયમાં તો સાચી વાત છે બેની, તો સુખ સુખાઈ જાય તો સુખે આવે, સુખે આવે।
1: તમારા જીવનમાં ક્યારેક એવું થયું કે દુઃખમાં કોઈ તમારો સાથ છોડ્યું, કોઈ તમારો હાથ પકડ્યું, તમારા સાથે ક્યારેક એવું થયું?
2: ના, એવું કોઈ નહીં, મુસીબત આવે ત્યારે પેલા કેટલા માણસો આપણા હોય છે એ બધું

0: ચાલો રેણુકાબેન, બહુ સરસ. સુરેશ ભાઈ પાછળથી બોલે છીએ, સંભળાવે છીએ. મહિલાઓને આગળ કેવી રીતે વધારવાનું, આવી રીતે જ વધે ને, કે પરિવારનો સપોર્ટ હોય, પતિનો સપોર્ટ હોય, સાસ સસુરનો સપોર્ટ હોય, ત્યારે જ મહિલા આગળ વધે ને. તો બહુ સરસ સુરેશભાઈનું સભા પણ બહુ સારું છે. બહુ બહુ આભાર તમને, પુનઃ તમને જન્મદિનની ઢેરો ઢેરો શુભકામના.
1: પેલા દુખાયો હતા, શું ખાઈ ગયું પેલા, જે અમાર પેલા બાબા ભણતા હતા ત્યારે, ત્યારે અમે થોડું દુઃખ હતું, એટલા એના પપ્પા કામ કરતા હતા ત્યારે અમે દુઃખ હતું. હવે બાબો નોકરી ચડે એટલે થોડું શાંતિ છે, સારું છે બાબા.
0: એ જીવનની સાચી વાત છે કે એક પીઢી દુઃખ વેઠે ને ત્યારે બીજી પીઢી સુખી થાય છે. હા, હે, તો મહેનત કરીએ ત્યારે જ આગળ વધીએ.
1: બાબા સંબંધ થઈ ગયો છે, બાબાની એટમેન સારી છે, એ તો એ કહે છે બહુ સારું છે, મમ્મી આ છોકરી બહુ સારી છે. અમારે ગામડામાં આવે તો કોઈ વાંધો નહીં, ગામડામાં રહીશ મમ્મી, કે કોઈ ચિંતા નહીં કરે, એવું બધું આપણે સપોર્ટ આપે છે.
0: બહુ સરસ, બહુ સરસ.
1: બિલકુલ,
0: બહુ બહુ આભાર તમને, રેડિયો થી જોડાયા તમે, તમારી મન ની વાતો કરી. જી જી, આભાર. और यहीं पर इस विषय को समाप्त करते हैं, ठीक है ना, क्योंकि विषय तो बहुत ही अच्छा है, जितनी चर्चा करो उतनी कम है. लेकिन यहाँ पर हम एक ले लेते हैं ब्रेक, पुनः लौट करके आ रही हूँ, बहुत ही सुंदर गीत सुनेंगे, तो बने रहिएगा आशियाना में. यूं गई और यूं आई, सुनते रहो, मुस्कुराते रहो, रेडियो मधुबन.